0: ને પોટાશ ની પૂરી માત્ર ને નાઇટ્રોજન નો એક તિહાઈ આલવો પડે, જે આપ સબ બુઆઈ ના સમય આલી દીધું જરૂરી હે યા હોગા. ઝીંક ની કમી થવા ઉપર 20-25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ એનો પ્રયોગ કરવો જરૂરી હે. હવે કિસાન ભાઈઓ, પહેલી ક્રોપ ડ્રેસિંગ યાની આપણે એમ કહી શકા બુઆઈ થકી 30 દાડાના બાદ મેં જૈવેરા ફસલ ઘૂંટના તક ઊંચી થઈ જા ને ખરપતવાર નિયંત્રણ કરી લીધું હો તો યુરિયા લગભગ 35-45 પ્રતિ હેક્ટરને હાથે આવશ્યકતા અનુસાર આપણને હુમિક એસિડ યા ઝીંક સલ્ફેટ બી આલવું જોઈએ. એના અલાવા બીજી ટોપ ડ્રેસિંગ જે આપણે 45-50 દાડા બાદ એની સ્થિતિ ફૂલ આવતી વેરા આપણે કહી શકો કે જઈ વેરા ફૂલ આવે યા પછી એની નરમ મંજરી આવે એની અવસ્થામાં કિસાન ભાઈઓ શેષ નાઇટ્રોજનની માત્રાનો પ્રયોગ આપણને ખેતરમાં કરવો જોઈએ. એનાથી કિસાન ભાઈઓ દાણાનો ભરાવ સહી માત્રામાં થાય. કિસાન ભાઈઓ, અગર ઉચિત ઉર્વરક કાર્યક્રમ લાગુ ન કર્યો હો તો કુછ પોષક તત્વોની કમી યા અધિકતા થઈ શકે, જેનાથી ભૂટ્ટાની ગુણવત્તા કમ થઈ જા યા પછી તનાની જીવન ક્ષમતા ભી પ્રભાવિત થઈ શકે. એટલે કિસાન ભાઈઓ, મક્કા એક નાજુક ફસલ હે તો આનો આપણને ઉર્વરક પ્રબંધનનું કામ બરાબર સમય ઉપર કરતો થકો રહેવું જોઈએ. કિસાન ભાઈઓ, દેખો પાણી જેમ જેમ પડી રહ્યું એમાં ખૈડો ખેતરમાં ઘણો મોટો થઈ રહ્યા ને આપણે કિસાન ભાઈ જે હે સારોડો લેવા બી જાય હે તો વિશેષ કરીને આપણે આના સમયમાં જંગલી જાનવરનો બચાવ બી આપણને કરવો જરૂરી હે. કેમ કે આપણે સાર લેવા જઈ રહ્યા હોય, પશુપાલન રાખી મળ્યું હોય તો સારની બી જરૂરત પડે હે, પણ સાવધાનીપૂર્વક આપણને આ કામ કરવું હોય. ખેતીની વાત કાર્યક્રમનો આ સમય બી પૂરો થઈ રહ્યો હે તો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો, કાલે સરા ઉપર ફરી નવી જાણકારી સાથે આપણે મળંગા. એ આવજો. રામ રામ. રામ રામ.
1: કાર્યક્રમ ખેતીની વાત યહીં પર સંપન્ન હુઆ. પ્રાતઃ કે 6:50 હુએ. લીજે પ્રસ્તુત હૈ આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ મેં આજ આપકો સુનવા રહે હૈં ગોપાલ પંડ્યા વ સાથીઓ દ્વારા ગાય કુછ લોક ભજન.

0: ধানের আপে পড়ি এন হাতে আমরা বাত করঙ্গা কি গায়ন যে দেশি নসল কই হি পশু হাত এন চর্চা করঙ্গা হাতে হাতে আজ কেশ দরিয়ান অভিয়ান চালির এন চর্চা ভি করঙ্গা ને આપણે હાથે અણસોરા ઉપર મોહનભાઈ હિ ને મોહનભાઈ અણ વરસાદ ના સમય મેં નવો પૌધો લગાડવાને બારામે જાણકારી આલે તેનાથી વાતચીત કરંગા ભજન હમરંગા તો કાર્યક્રમ ને આપણે શરૂઆત કરો હેપેટાઇટિસ ને બારામે કે આજે વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે અને આ દિવસ હર સાલ 28 જુલાઈ મનાવો ને હેપેટાઇટિસ એક પ્રકારની બીમારી હે જે લીવર થી જોડેલી હે આને લીવર ને સુજન આવી જાવ ને આની બીમારી મેં આપણે સોરા ઉપર જે ભાઈ બહેન હે યા રેડિયો પર કાર્યક્રમ હમી રહી એને ભાઈ બહેન ને જાણકારી આલવા અને આને બીમારી પ્રતિ જાગૃતતા બઢાવવા બદલે આપણે વાત કરો સમય સમય ઉપર આવા જે દિવસ આયોજિત થાય જેથી કે આપણે ભાઈ બહેનો ને જાગૃતતા ઉત્પન્ન થા ને એટલે આપણે આને સોરા ઉપર બહેન બારા મેં વાતચીત કરો તો આજે આપણે આને બારા મેં વાત કરો કે આ દિવસે ડોક્ટર બારુક બ્લમબર્ગ ને જન્મદિવસ ની યાદ ને મનાવી કેમ કે આણે હેપેટાઇટિસ બી વાયરસ ની ખોજ ભી કરી હતી ને એને હાથે આન બદલે જે ટીકો હે એ ભી ડોક્ટર સર્વિસ બનાવ્યો હતો તો એના જન્મદિવસ ની તારીખે 28 એટલે આપણે આજે 28 જુલાઈ દડે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવા ને આ વર્ષ આની થીમ હે હેપેટાઇટિસ આઈએ ઇસે સમજે તો મતલબ કહેવાનો મતલબ હે કે આપણે આને બીમારીને સમજો અને બીમારીના શું લક્ષણ શું કારણ કઈ પ્રકારથી થા ને આનો બચાવ શું થઈ શકે એના બારામાં આપણે જાગૃતતા ઉત્પન્ન કરો જાણકારી પ્રાપ્ત કરો તાકી સમય રહેતે આની બીમારીને આપણે લક્ષણ એને પતો કરી શકો ને આનો હે ઉપાય કરી શકો આપણે તો મુખ્ય રૂપથી હેપેટાઇટિસ હે 5 પ્રકારથી કે થા કે એને હેપેટાઇટિસ એ બી સી ડી ઈ હે જેમાં સૌથી જ્યાદા ખતરનાક હે હેપેટાઇટિસ બી ને સી રહે કેમ કે આ ખૂબ ઘાતક રહે જે અગર આ બીમારી નો સમય પર રોકથામ નહીં થયો તો અગર જેને લીવર કેન્સર નું ભી કારણ બની શકે તો આના જે લક્ષણ એ કે ખૂબ થકાન લાગે કમજોરી થઈ જા સૌથી પહેલા પીલીઆર કા લક્ષણ દેખાય આંખે પીળી થઈ જાય ત્વચાનો રંગ પીળો થઈ જાય એના અલાવા સાંસ ફૂલવું એવા લક્ષણ લાગે તો આપણે લીવર ની જાંચ કરાવી જોઈએ ને અગરણમાં કઈ બીમારી હોય તેનો પતો લગાડવું જોઈએ ને આનો ઇલાજ એ હે કે તો સમય ઉપર ટીકાકરણ કરાવવું જોઈએ ટીકાકરણ બચ્ચને થા ને અગરણમાં રિસ્ક વાળા કોઈ વયસ્ક હોય તેને ભી ટીકાકરણ થા તો સમય ઉપર હેપેટાઇટિસ નું ટીકાકરણ કરાવવું જોઈએ એના અલાવા સાફ પાણી ને સાફ ભોજન નું સેવન કરવું જોઈએ અગર આપણે સ્વચ્છ પાણી પીએંગા સાફ ભોજન ગ્રહણ કરંગા તો હેપેટાઇટિસ બીમારી ના ખતરા થી બચી શકંગા એના અલાવા સુરક્ષિત જરૂરી રક્ત હે કે એને બ્લડ સડી રહ્યું હોય તો એને આપણે એ ધ્યાન રાખવું કે સુરક્ષિત રક્ત સડે ને એને સ્વચ્છતા અપનાવો તો આને પ્રકારની બીમારી હે એકબીજાથી નહીં ફેલે તો આ કુછ ચીજે હે એની પ્રત્યે આપણે જાગૃતતા ઉત્પન્ન કરો તો આની બીમારી પ્રત્યે આપણે જાગૃત થવા સચેત રહેવા તો આનાથી બચી શકંગા અને અગર કે હોવા વિશે તો પ્રારંભિક અવસ્થામાં અગર લક્ષણ ખબર પડી જાય તો આનો ઉપાય ભી થઈ શકે અને ઇલાજ ભી થઈ શકે તો ભાઈ બહેન ને આની વાત કરવાનો ઉદ્દેશ એ છે કે આપણે સ્વરા ઉપર આ સીઝે હમરા તો એના બારામાં આપણે જાગૃતતા ખુદ ની ભી ઉત્પન્ન થાય અને આપણે બીજાને બતાવો તાકી આવી બીમારી પ્રત્યે લોકો એ જાગૃત રહે હવે આપણે અગર આપણે પૌધામાં જેમ આપણે ખરપતવાર થઈ ગઈ તો ખરપતવાર આપણે હાથથી કે લંગી દેવા કાળા એને હાથે હાથે ખરપતવાર નાશીનો છિડકાવ ભી કરો તો એને બારામાં ભી આપણે અગર ચર્ચા કરવા પણ એનથી પહેલા આપણે સોરા ઉપર આ સંદેશ હમરા એની હાથે હાથે આપણે મોહનભાઈ હિ ગામ આંબાપુરા થી ઈણનો ફલનો બગીચો અને નવો પૌધો લગાડી રહી તો એને બદલે હું તૈયારી કરી રહ્યા એના બારામાં એનાથી ચર્ચા કરો પછી આપણે અગાડીની વાત કરો
1: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના
2: મિલેગા પેન્શન કા સહારા કૃષક ના હોગા બેસહારા જુડેગા ખુશીઓ સે નાતા કટેગા સુખ સે બુઢાપા સુરક્ષિત હોગા અન્નદાતા સુરક્ષિત હોગા અન્નદાતા
1: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના સે લઘુ સીમાંત કિસાનો કા ભવિષ્ય હોગા સુરક્ષિત
3: ઓર 60 વર્ષ કી આયુ સે 3000 રૂપિયે માસિક પેન્શન હોગી સુનિશ્ચિત
1: 55 રૂપિયે સે 200 રૂપિયે की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान
3: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
1: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन

0: ना सहारा बल्ले खूटी या पाइप ने आवश्यकता रहे सहारे सहारे मोटो थी जा ने आपने ही कोशिश करनी है कि जरूर आपने गड्ढा खोदी ने रोक तैयार करीने राखो तभी वीरे पर्याप्त पानी रहे वर्षा रहे ने वो मौसम रहे ने धूप भी वधार रहे छाया भी रहे तो सही रहेगा।
1: અચ્છા તો એવા મોસમ મતલબ અમનભાઈ આપણે આણી તરીકેથી એક તૈયારી કરી રાખો ને જેવી માનસૂન શરૂઆત થા યા ફિર સહી સમય અબ્બા ઉપર આપણે કલમ લગાડી શકો તો એની વાતની આપણે મતલબ મોહનભાઈ અચ્છી આપણે વાત બતાડી કે હતી આપણે નવો ફળદાર વૃક્ષ લગાડવા માટે પૂર્વ તૈયારી કરી રાખો અને ભાઈ સહી બી હોય કે આપણે કઈ બી ચીજનું આપણે પૂર્વ તૈયાર કરી રાખવા તો સહી સમય ઉપર નિયોજન હતી કામ કરવા તો આપણું કામ અચ્છું થવા સહી સમય ઉપર આપણે તૈયારી કરી દેવા તો સમય આપવા ઉપર આપણે વૃક્ષ લગાડી દઉં તો આપણે અચ્છો મુનાફો ભી આલેગા તો મનભાઈ આપે અમારા શ્રોતાની જે આટલી બધી જાણકારી આપી કે આપણે નવો ફળદાર વૃક્ષ લગાડવા અને પૂર્વ તૈયારી હતી કરવી એને બદલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाए। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: મોહન ભાઈ થી વાત કરી કે આપણે હવે જેવી વરસાદ નો મોસમ આવે ને સબ ભાઈ બહેન એના પોધો લગાડી તો એને પોધો લગાડવા બદલે આપણે હું તૈયારી કરું ને વરસાદ મહિને કે હર જગ્યા આપણે ઘરની આસપાસ બી જગ્યા હો તો ભી આપણે ફળદાર વૃક્ષ લગાડવા ફૂલોનું વૃક્ષ લગાડવા તો એની બદલે આપણે ગડ્ઢા તો ખુતરી મળી હશે એને હવે બારિશ બી ઈચ્છી આપણે બે દાડા પહેલા થઈ જાય તો પોધો લગાડી દો એને થોડુંક સાવધાની રાખો ને થોડું શું બડો થઈ જાય એના બાદ આપણે વિશેષ સુરક્ષાની આવશ્યકતા નહીં રહે પર એના આસપાસ જે જાનવર ને ખાય એવો બાળ વગેરે લગાડી રાખવા તો પોધો આપણે છતરથી પંપી જાય તો આને બારામાં મોહનભાઈ ખૂબ ઓછી જાણકારી આપી હવે આપણે સૌ પર વાત કરો દેશી નસલ ને બા ગાયની જે દેશી નસલ હે એને બારામાં કે આપણે સબ ખેતી ના ત્યાંથી પશુપાલન ભી કરો ને આ વગર ક્ષેત્રમાં આપણે ગાય ભી પાલો ભેંસ ભી પાલો તો આજે આપણે સૌરા ઉપર ગાયની જે દેશી નસલ એને બારામાં ચર્ચા કરવા કે આપણે ગાયની જે દેશી નસલ માં પ્રમુખ હે ગીર ગાય અને મજબૂત તો રોગ પ્રતિરોધક ક્ષમતા વાળી આ ગાય રહે ને સૌથી વધારે દૂધ હાલવા વાળી ગાય રહે ને આના થન ભી કાફી બડા રહી ને ગુજરાત ગીર ના જંગલ માં આ ગાય મળે 12-20 લીટર દૂધ હાલે ને ભાઈ બહેન આ ગીર ગાય હે આપણે ભી અહીં ભી પાલી રહી ગુજરાત થી લાવી ને એમ બધાનું પાલન પોષણ કરી તો ખૂબ ઓછી ગાય રે અને દૂધ ઓછું આવે તો આપણે મુનાફો ભી ઓછો થાય એના અલાવા એક અચ્છી નસલ હે થારપારકર આ ગાય હે બાડમેર ને જે મલાણી ક્ષેત્ર હે એમ બહુતાયત કે મળે ને આવી બહેતરીન દુધારૂ ગાય હે બીજી નસલ હે કાંકરેજ આ રાજસ્થાન ને દક્ષિણ પશ્ચિમી હિસ્સા માં મળે ને આ છોટા મુ વાળી ને ચોડા ને છોટા મોઢા વાળી ગાય રે અને 5-10 લીટર સુધી દૂધ આલે બીજી નસલ સાહીવાલ નસ આ ગરમી સહવામાં સક્ષમ રહે દૂધ ઉત્પાદન ની ઓછી રહે આપણે દેખો કે આપણે આના રાજસ્થાન પ્રદેશ નું તાપમાન જ્યાદા રહે તો આ ગાય હે આના તાપમાન ને આપણે આટલી ગરમી સહન કરવા બદલે સક્ષમ રહે ને એને

ત્યાંથી દૂધ બી ઓછું હાલે. આ ગયા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશો મળે. અને એના અલાવા એક નસ્લ હે દેવની, જે આંધ્રપ્રદેશમાં મળે. અને દુગ્ધ ઉત્પાદન બી આનું ઓછું રહે. રાઠી ગાય હે, આણી ગાય, રાજસ્થાન કામધેનુ બી કઈ. અને પશ્ચિમ જે ક્ષેત્ર હે એમને વધારે માત્રામાં રાઠી ગાય મળે. અને આ બી ખૂબ અચ્છી નસ્લ ગાયની. એક નસ્લ હે નાગોરી ગાય, જે રાજસ્થાન નાગોર, જોધપુર એને મળે. અને અચ્છી આ ભારવાહી નસ્લ હે. કૃષિ કાર્યબલ આણી ગાયનો જ્યાદા ઉપયોગ થા તો આ કુછ આપણે જે દેશી ગાય હે એની નસ્લ હતી. ભાઈ બહેન પશુપાલન કરી ને દુગ્ધ ઉત્પાદન બદલે વ્યવસાય બદલે ગાય લાવે તો આ ખૂબ અચ્છી નસ્લ હે. આની દેશી ગાયનો આપણે

નંદ બલ્લે વ્યવસાય બલ્લે ગાય લાવે તો આખું પછી નસલે આની દેશી ગાયનો આપણે આનો પાલન પોષણ કરીને આપણે અચ્છો મુનાફો બી કમાઈ શકા. એને હાથે હાથે ગાયનો જે ગોબર રહે મૂત્ર રહે એનો ઉપયોગ આપણે કૃષિમાં બી કરી શકો. તો આ કિસાનભાઈને બલે આ એક અચ્છી જાણકારી આનું ધ્યાન રાખીને અગર ગાય વગેરે લેવી હોય તો આપણે અચ્છી નસ્લ દેખો રોગ પ્રતિરોધક ક્ષમતા અચ્છી હોય એવી ગાય લંગા ને એના હાથે હાથે સમય ઉપર ગાયનું ટીકાકરણ કરાવંગા તો આપણી ગાય હે બીમાર ભી કમ પડેગા ને દૂધ ભી અચ્છો આલેગા તો મુનાફો ભી અચ્છો થગા. હવે આપણે સોરા ઉપર વાત કરો કેજ ધ રહેન અભિયાન બારે મેં કે અભી હમણાં વરસાદનો સમય ચાલી રહ્યો ને આ અભિયાન એટલે ચાલી રહ્યું હોય કે આણમે આપણે વરસાદ જે જળ રહે વરસાદનું એના જળનું આપણે સંરક્ષણ કરવા એનું એને સંચિત રાખો તાકી જળ હે એ આપણે અગાડી ભી કામ આવે જેવી પાણીનો વરસાદ ખતમ થઈ જાય યા ફિર ગરમીનો મોસમ રહે જેવી આપણો પ્રદેશ એ પાણીની કમીની સમસ્યાથી જોજે તો આપણે વરસાદનું જે જળ હે એનું સંગ્રહણ કરો ને એને બદલે જે આપણે પારંપરિક જલસ્ત્રોત હે જેમ કે કુવા હે બાવળિયા હે પુરાનો તાલાબ હે એને અચ્છી તરીથી સફાઈ કરો એને જીર્ણોદ્ધાર કરો એની મરમત કરીને એને લાયક બનાવી દો જેને વરસાદી જળ હે એ અચ્છી તરીથી સંગ્રહિત રહે તાકી આપણે આના જળનો અગાડી અચ્છોથી અચ્છો ઉપયોગ કરી શકો. એટલે આ એક અભિયાન ચાલી રહ્યું હોય એમાં આપણે બી સહભાગીતા નિભાવો આપણે આસપાસ બી જે પ્રાકૃતિક જલસ્ત્રોત હે જે ખરાબ થઈ ગયા બંધ થઈ ગયા હે એની મરમત કરાવી જેમ આપણે આસપાસ કોઈ કુવા હો બાવળી હો યા ફિર તાલાબ હો એની અચ્છી ખુદાઈ કરાવી દઉં અચ્છું મરમત કરાવી દઉં એની કિનારા અચ્છી તરફથી બાંધીને વર્ષા જળને સંગ્રહણ લાયક બનાવી દો તો આ જળ હે આપણે વર્ષ પર્યંત કામ આવેગા ને આપણે જળની જે કમી થા એની સમસ્યાથી નિજવું પડેગા. હવે સોરા ઉપર આપણે આ વાત કરી રહ્યા વાત હજી કરવી હે પર હવે સોરા ઉપર હાજનો સમય હે તો અમારા વિચારે કચ્છું શું આપણે ભજન સાંભળો પછી આપણે આગળની વાત કરો.

ભાઈ એમ બેનો સોરા ઉપર આટલું બધી આપણે ભજન સાંભળ્યું અને હવે આપણે વાત કરવા કે અવળી આપણે ફસલ અચ્છી થઈ રહી, સોયાબીન અચ્છું ઉગી રહ્યું હોય, આપણે મકી બી અચ્છી ઉગી રહી હે ખેતર મેં, ને હાથે હાથે ફસલ હાથે ખરપતવાર ભી થઈ ગયું હોય તો અવળી સમય હે કે જે મોસમ થોડો સુખો હોય, ફિર ખેતરને આપણે દલદલ નહીં થઈ રહ્યું હોય, થોડુંક જવાની જગ્યા હોય એવું હોય તો ખરપતવારે આપણે ઉખાડી નાખવું જોઈએ. કેમ કે કમ માત્રામાં ખરપતવાર હોગા યા ફિર છોટું હોગા તેને આપણે લેંદી ને ઉખાડી શકંગા. સૌથી અચ્છો તરીકો એ છે કે આપણે ખરપતવારની લેંદી ને ઉખાડી નાખો, ને અગર બળું થઈ ગયું તો પછી એને બદલે આપણે ખરપતવાર નાશી દવાનો છંટકાવ કરવો પડેગા, ને જે દવાનો છંટકાવ તો કરવો જ પડેગા. અને હાથે હાથે એમ થાય કે ખરપતવાર અગર મોટું થઈ ગયું તો આપણે ફસલનું જે પોષણ એ બી લઈ લેગા, કેમકે ફસલમાં આપણે જે બી ઉર્વરક મળે એનું પોષણ ફસલ હાથે હાથે ખરપતવાર બી લઈ ગયા, ખરપતવાર એ ફિર બળી થતી જા તો તૈયારી એના નિયંત્રણ મેં આપણને ખૂબ મુશ્કેલ આવી જા. તો આપણે છોટી માત્રામાં ખરપતવાર હો તેવી લેંદીને આપણે ઉકાળી શકો, ને અગર વધારે થઈ જાય તો પછી ખરપતવાર નાશી દવાનો ઉપયોગ કરી ને પછી આપણે ખરપતવારનું નિયંત્રણ કરવું પડે. તો હવે આ સમય હે કે આપણે એ કાર્ય પ્રાથમિકતાથી કરી શકો. ને બીજું આપણે સોરા ઉપર ફસલ બારામાં વાત હજી કરવી હતી પણ આજે હે સોરાનો સમય સમાપ્ત થઈ ગયો. તો આજ તો મને આજ્ઞા આલો. રામ રામ રામ રામ.